0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી અને આજે આપની સાથે છે
1: હું મુગ્ધા મારુ
0: અને હું તરુલતા કરોડિયા. તમામ મિત્રોને મુગ્ધા મારુ અને તરુલતા કરોડિયાના સસ્નેહ નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આજનો દિવસ એટલે કે 19 જૂન 2026 અને શુક્રવારનો દિવસ. શું તરુલતાબેન કેમ છો?
0: જલસા
1: જલસા. વાહ. શ્રોતા મિત્રો, આજના દિવસે છે ને 19 જૂન એટલે કે 3 દિવસ એવા છે જે આજે ઉજવવામાં આવે છે. એમાં સૌથી પહેલો દિવસ એટલે કે નેશનલ રીડિંગ ડે, આજના દિવસે છે ને રાષ્ટ્રીય વાંચન દિવસ તરીકે ઉજવાય છે. આમ તો આપણે જોઈએ છીએ કે હવે ધીરે ધીરે પુસ્તકો આમ વિદાય લેતા હોય એવું લાગે છે, પણ એવું ન થાય એ માટે પુસ્તકાલય ચળવળના જનક ગણાતા એવા પીએન પણીકરની જન્મ જયંતિની યાદમાં આ દિવસ મનાવાય છે. અને આ દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં પુસ્તકો પ્રત્યેનો પ્રેમ અને વાંચનની ટેવ કેળવવાનો છે.

0: આ ઉપરાંત આજે છે વર્લ્ડ એથનિક ડે. હા, આજકાલ તો દરેક વસ્તુમાં તમને આ શબ્દ રોજબરોજની જિંદગીમાં સાંભળવા મળે જ છે, એથનિક, હે ને? અને એમાં પણ જો તમારા ઘરમાં કોઈ યુથ હશે કે જેને આપણે ઝેન ઝી કહીએ છીએ, જો એ હશે તો ચોક્કસથી તમે દરરોજ આ શબ્દ સાંભળતા હશો. એટલે કે સદીઓ જૂના રીત રિવાજોની અને સભ્યતાઓની એક સાંસ્કૃતિક વારસા સાથે જોડીને જેની ઉજવણી થાય ને એને એથનિક ડે તરીકે આજે ઉજવાય છે. આ ઉપરાંત આજે છે નેશનલ વોચ ડે. યસ, ઘડિયાળ દિવસ. એટલે કે આમ જોવા જઈએ તો ચાવીવાળી ઘડિયાળથી લઈ અને પછી નોર્મલ ઘડિયાળ, મશીનવાળી ઘડિયાળ અને હવે આજે સ્માર્ટ વોચનો જમાનો. એક જોવા જઈએ તો ક્રાંતિની રીતે ઘડિયાળનો પણ એક અલગ જ, જેને કહેવાય ને કે તેમાં પણ એક આધુનિકતા એટલી હદે આવી ગઈ છે કે હવે આજે સ્માર્ટ વોચ એ તમારા મોબાઈલની સમકક્ષ બની ગઈ છે. તો આજનો આ દિવસ એટલે કે 19મી જૂન.
1: તો આજના દિવસે ઘણી બધી વસ્તુઓ છે. તે કીધું કે પુસ્તકો વિદાય લઈ રહી છે, પરંતુ એનું સ્વરૂપ માત્ર બદલાયું છે, હવે ઓડિયો બુક આવી ગઈ છે.
0: 100% ઓડિયો બુક. અને જેમ કે પુસ્તકની બદલે હવે મોબાઈલ ઉપર લોકો પુસ્તકો અથવા તો કંઈ પણ વાંચતા થઈ ગયા છે.
1: ઘડિયાળો વિદાય લે છે, તો ઘડિયાળ હવે મોબાઈલમાં આવી ગઈ છે.
0: યસ,
1: હા, એટલે સમય પણ તમે મોબાઈલમાં જોઈ શકો, બુક પણ તમે મોબાઈલમાં જોઈ શકો. અને રહી રહી આપણી જૂની સાંસ્કૃતિક વારસાની વાતો, તો એ પણ મોબાઈલમાં આવે છે હવે.
0: એ કેવી રીતે?
1: હા, મોબાઈલમાં તમે જુઓ તો તમને નવી રીતો શું ચાલી રહી છે, નવી ફેશન શું છે અને જૂની ફેશન શું હતી, દરેક વસ્તુ તમને મળી જાય. એટલે આ મોબાઈલ એક એવું રમકડું છે ને હાથમાં આપણા, એમાં બધું જ મળી જશે તમને. પરંતુ આપણે જો ગીત સાંભળવા હોય ને, એના માટે ગીત ગુર્જરી કાર્યક્રમ જ સાંભળવો પડે.
0: એ વાત તો 100% સાચી.
1: એટલે આપણે ગીત સાંભળાવીએ.
0: ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ આજે આ ગીતથી.

0: 100.1 FM ગોલ્ડ પર આપ સાંભળી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુજરી. શું તારુબેન આજે આવા અકળાઈને કેમ આવ્યા છો તમે?
1: બહુ થાકી ગઈ છો. તને ખબર નથી? તને ખબર નથી આજે બસ બંધ છે?
0: તો બસ બંધ છે એમાં થાકી શું કામ જવાનું?
1: તો થાકી શું કામ જવાનું એટલે CST થી ચર્ચગેટ આવવાનું કઈ રીતે?
0: કેટલા બધા રસ્તા છે,
1: રસ્તા છે, મેટ્રો છે, ટેક્સી છે, પણ તને ખબર છે બસ બંધ હોય એટલે જેટલા પબ્લિક હોય, જેટલી ભીડ હોય એ બધા આ સાધનો વાપરવાના. એટલે કેટલી મોટી લાઈનો લાગેલી મેટ્રોમાં, લગભગ 15-20 મિનિટે એક લાઈન ટિકિટની પૂરી થાય. પાછા સ્કેનરમાં ત્યાં લાઈન લગાડો, પાછા દબાઈ દબાઈને આજે અંદર ભરાયા, પાછા સ્કેનિંગમાં લાઈન લગાડો. બહુ થાકી ગઈ. એક વિચાર આવ્યો હતો કે ચાલતા જઈએ, પણ તડકો એટલો, કેટલો તાપ, એમાં તમે આટલું ચાલીને આવો, પાછી આટલી મોટી બેગ હોય તમારા હાથમાં.
0: પણ આ BEST ની સ્ટ્રાઇક હતી એ તો કાલ નતું તમે વાંચ્યું?
1: વાંચ્યું તો હતું, રજા લેવાય એમ નહોતું ને, કાર્યક્રમ કોણ કરત?
0: પણ તો કેપ લઈને અવાય, ગોગલ્સ લઈને અવાય.
1: હા,
0: ચાલતા ચાલતા.
1: હા, એ બધું ખબર હતી, પણ પછી આટલા કષ્ટ કોણ કરે?
0: ઓહો, કષ્ટ થઈ ગયા. તો ફરિયાદ કરવું એ કષ્ટ નથી લાગતું તમને?
1: ના રે ના,
0: મને તો આજે કેવું થયું ખબર છે? આજે બસ બંધ હતી ને, તો હું વિચારીને આવી હતી કે આજે હું શાંતિથી રિક્ષામાં બેઠી બેઠી જઈશ. નીચે ઉતરી, રિક્ષા કરી ઘરેથી અને સ્ટેશન પહોંચી ગઈ. એટલે મને તો આજે રોજ કરતા ઓછો થાક લાગ્યો. હું તો આજે એકદમ ફ્રેશ આવી.
1: એટલે તમે છે ને આ ગીતમાંથી પ્રેરણા લીધી? મને કોઈ ફરિયાદ નથી, મને કોઈ ફરિયાદ નથી.
0: એ ધરુબેન, એવું થાય તો આપણે એવું વિચારીએ કે કોઈ આજે મારે કોઈ ફરિયાદ નથી કરવી, તો આપણા માટે કંઈ બોલવા માટે બચે ખરું?
1: જરાય નહીં. હા, કારણ કે આપણે મોબાઈલ ઉચકીએ ને, આપણે કોઈને પણ ફોન કરીએ ને, તો સીધી પહેલી તો આપણા જીવનમાં કેટલા પ્રોબ્લેમ છે ને એ જ સંભળાવતા હોઈએ કે ભાઈ આ થયું, પેલું થયું, આમ થયું, તેમ થયું. બે ઘડી પ્રેમથી આપણે શાંતિથી વાત કરતા જ નથી. જ્યાં જુઓ ત્યાં માત્ર ફરિયાદ, ફરિયાદ, ફરિયાદ.
0: શ્રોતા મિત્રો, આ પ્રશ્ન તમને કેવો લાગ્યો એટલે જરા પૂછી જુઓ તો પોતાને, કે તમે જો દિવસમાં તમને એમ કહે કે આજના દિવસમાં તમારે કોઈ પણ વસ્તુની કે કોઈ પણ વાતની કે કોઈ પણ પ્રસંગની કે કોઈ પણ સિચ્યુએશનની પરિસ્થિતિની ફરિયાદ નથી કરવાની, તો તમારી પાસે કંઈ બોલવા માટે હોય ખરું? તમે આ વિચારો ત્યાં સુધી આપણે સાંભળીએ મનરુદાસના સ્વરમાં આ એક સરસ ગઝલ.

0: ગઝલમાં પ્રોબ્લેમ તો હતો પણ એની સાથે સાથે એનું સોલ્યુશન પણ હતું. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ. અરે ભાઈ, ના પાડ ને તું, પણ વ્યથાથી સાથે ના પાડ, દુઃખની સાથે ના પાડ. એટલે સોલ્યુશન એમણે શોધી લીધેલું.
1: હા, એટલે મને એવું લાગે છે કે આ ફરિયાદ અને સોલ્યુશન એ કોમ્બિનેશન સરસ છે
0: ને.
1: હા, એકલા બંનેમાં મજા નથી, એકલી ફરિયાદમાં મજા નથી, પણ ફરિયાદની જાતે જો તમારી પાસે સોલ્યુશન હોય તો ચાલશે.
0: ના, હું એક એવા વ્યક્તિને જાણું છું, એને ઘણી બધી ફરિયાદો કરવી હોય એટલે તમને બોલાવે, તમારે સામે બેસી જવાનું. બેસી ગયા તમે પછી ચાલુ થઈ જાય, આમ થયું, તેમ થયું, તેમ થયું, એટલે આપણે સલાહ આપવા જઈએ. આમ કરો ને, મેં સલાહ નથી માંગી, તમારું કામ છે માત્ર મને સાંભળી લો. એટલે એમને સાંભળવા માટે વ્યક્તિઓ જોઈએ છે, જે માત્ર ને માત્ર એમને ફરિયાદો કરવી છે, સોલ્યુશન નથી જોઈતું. એવા લોકોને હું મળી છું. એટલે લોકોને માત્ર ફરિયાદો કરવી છે. હવે સરસ મજાની એક વાત કરો.
1: હા,
0: એક ઓફિસ, એની એક સરસ મજાની કેન્ટીન. ઓફિસના લોકો જ કેન્ટીનમાં ખાવા માટે આવે. ઓફિસનો મેનેજર ને કેન્ટીનના સ્ટાફ, એ કેન્ટીનનો મેનેજર અને કેન્ટીનના સ્ટાફ અને ઓફિસનો જે સ્ટાફ હોય એ. હવે લોકોને ખબર છે કે મુગ્ધા હોટલમાં કામ કરે છે. મુગ્ધા કોફી, મુગ્ધા ચાય, મુગ્ધા ઢોસા લાના, મુગ્ધા ઇડલી લાના, આ રીતે એ લોકો ઓર્ડર આપે. એટલે પેલા મેનેજરને ગુસ્સો આવ્યો કે આ કઈ રીત છે વાત કરવાની, સામેવાળી વ્યક્તિને થોડું તો રિસ્પેક્ટ આપો. પણ હવે પ્રોબ્લેમની ખબર પડી, હવે આ પ્રોબ્લેમ જો આ ઓફિસના સ્ટાફને કહેવામાં આવે કે ભાઈ તમે આ રીતે ન વર્તો ને, સારી રીતે વર્તો ને, તો એ લોકોને ન સમજાય. એટલે પેલા ભાઈએ, મેનેજર ભાઈએ સરસ મજાનું સોલ્યુશન કાઢ્યું. અને સોલ્યુશન ખૂબ જ સુંદર છે, સાંભળવા જેવું છે. એમણે પોતાના જે પ્રાઇસ ટેગ હોય, જે પ્રાઇસનું લિસ્ટ હોય, એના પર સૂત્ર મૂકી દીધું. કોફી 300 રૂપિયા, કોફી પ્લીઝ 250 રૂપિયા, ગુડ મોર્નિંગ કોફી પ્લીઝ 200 રૂપિયા.
1: શું વાત છે!
0: હા, બધા પહેલાં તો ખૂબ હસ્યા. એ બોર્ડનો ફોટો કાઢ્યો, બધે વાયરલ થયો. પરંતુ હવે 300 રૂપિયા કોફી એમ કરીને જો આપણે મંગાવીએ, એના કરતાં ગુડ મોર્નિંગ કોફી પ્લીઝ એમ બોલીએ તો 200 રૂપિયા, 100 રૂપિયા બચી જાય. અને ધીરે ધીરે એ આદત બની ગઈ કે ગુડ મોર્નિંગ કહેવું, ગુડ આફ્ટરનૂન કહેવું, ગુડ ઇવનિંગ કહેવું, અને પછી વસ્તુ જે પણ મંગાવો એની પાછળ પ્લીઝ લગાડવું.
1: ક્યા બાત હે, વન્ડરફુલ સોલ્યુશન
0: છે ને. પ્રોબ્લેમ પણ એમને દેખાયો, સોલ્યુશન પણ લઈ આવ્યા, અને સોલ્યુશન પેલા લોકોની પાસે ન માંગતા પોતે જ વિચારીને લઈ આવ્યા.
1: એટલે એના ઉપરથી એક વાત તો આપણે વિચારવી ચોક્કસ રહી કે કદાચ પરિસ્થિતિ કે સમય કે પછી કોઈ વ્યક્તિ, એને દોષી ઠેરવવા કરતાં જો આપણે પોતે જ એનું સોલ્યુશન લાવીએ, અથવા કોઈની પાસેથી સોલ્યુશનની અપેક્ષા રાખવા કરતાં જો પોતે જ સોલ્યુશન લઈ આવીએ ને, તો એ કદાચ સૌથી બેસ્ટ સોલ્યુશન હોય.
0: પ્રોબ્લેમ હોતો જ નથી, પ્રોબ્લેમ આપણા મગજમાં હોય છે. બરાબર છે,
1: એવી વાત તો છે.
0: હા, પણ વિચારીએ, એ પહેલાં ગીત સંભળાવીએ. અને હા, શ્રોતાઓને આપણે એક સવાલ કર્યો હતો. શું પૂછ્યું હતું કે

0: अरे अरे अरे अरे अरे अरे मारी पोर बंदर नी खाजली
1: अबे जा जा जा
0: ओए ओए ओए ओए मारा बूझना पकवा
2: मुग्धा बाळक शाळाए जाए
3: हाँ
2: शाळामांथी आवे बूट गमे त्या फेंकी दे दफ्तर गमे त्या नाखी दे टिफिन कलर पेन बधु गमे त्या नाख्यू होय बीजा दिवसे सवारे एज कलर बॉक्स नो जारे जरूर पड़े त्यारे आखा घर में शोधतो फरे
3: ना ना शोधे तो पछी पहला तो बूम पड़े मम्मी ना नामनी
2: कि मम्मी शोधे आपो मळता नथी एटले स्कूल ना जवानी जे जल्दी होय एमा पछी तमारे शोधखोळ शुरू करवी पड़े
3: एकदम साचुं
2: नाईने टुवाल भीनो ज मूकी देवानो एने रस्सी पर न नाखवो टींगाड़वानो नहीं बराबर पछी तमे सरस मजानी मेहनत करीने कलाक मेहनत करी छे ने सरस थाळी पीरसी छे एक वखाणनो शब्द न आवे थाय के नहीं फरियाद
3: वखाण तो दूरनी वात छे आवुं बनावाय जमवानुं
2: अरे आजे पण भींडा तो पछी फरियाद आवे के नहीं भले तमे व्यक्त न थाओ परंतु मनमां ने मनमां फरियाद थाय अने आना पर सोल्यूशन काढ्युं एक शाळाए હવે આ શાળાએ એવું કર્યું કે બાળકોને સામે કહી દીધું નો કમ્પ્લેન્ટ કમ્પ્લેન્ટ આ શબ્દ તમારા મગજમાંથી ડિલીટ કરી દો તમારે કોઈ પણ વાતની કમ્પ્લેન્ટ ક્યારેય કરવાની જ નથી તમારા ચપ્પલ તૂટી ગયા છે જાતે સીવો શર્ટ નથી આવી રહ્યું જે આવતું હોય એ પહેરો
3: શું
2: ટિફિન નથી ભાવતું તો પોતે બનાવો જે ભાવતું હોય અને ટિફિન ખાઓ એટલે તમને જે નથી ગમતું એનું સોલ્યુશન તમારે લાવવાનું છે પ્રોબ્લેમ બોલવાના જ નથી કમ્પ્લેન્ટ આ શબ્દ આવવો જ ન જોઈએ એટલે એ શાળાના બાળકો પ્રોબ્લેમ નહીં સોલ્યુશન શોધતા શીખ્યા
3: શું વાત છે એટલે જો એમ જોવા જઈએ તો હવે મને એવો વિચાર આવી રહ્યો છે કે આવું આપણે જો ઘરમાં બાળકો સાથે કરવાનું શરૂ કરીએ અને એ પણ જો નાની ઉંમરથી એ સોલ્યુશન ઓરિયન્ટેડ જો એને બનાવીએ તો કેવું
2: તો એ ઘડાય અને એ ક્યારેય જીવનમાં કમ્પ્લેન્ટ ન કરે ફરિયાદ ન કરે ફરિયાદ એને જ્યાં મગજમાં આવે કે ના આ વસ્તુ બરાબર નથી આ પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન શોધે જેવું પેલા હોટેલના મેનેજરે શોધ્યું હતું
3: યસ એકદમ સાચી વાત
2: હા તો હવે આપણે એક ગીત સાંભળીએ
3: ચાલો તો આપણે પહેલાં રમેશભાઈની ફરમાઈશનું મુકેશના સ્વરમાં ગીત સાંભળીએ

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी अने गीत गुर्जरी कार्यक्रममां आजे आपनी साथे छे मुग्धा मारू अने तरुलता करोडिया। वातो थई रही छे सोल्यूशननी, प्रॉब्लेमनी नहीं, कारण के प्रॉब्लेम आ शब्दने अमे बन्ने तो डिलीट करी दीधो आजे।
1: हा, ए वात तो 100% साची,
0: एटले अमे हवे पछी सोल्यूशननी ज वातो करशुं, प्रॉब्लेमनी नहीं, फरियादो नहीं करीए। બરાબર ને મુગ્ધા?
1: એકદમ સાચી વાત, અને મેં તો જેમ હમણાં જ આપણે વાત કરી એમ મેં એ પણ નક્કી કર્યું છે કે હું ઘરે જઈને આજથી હવે મારા દીકરા સાથે પણ એવી જ રીતે વર્તવાની છું। તમે જેમ કીધું ને એને સોલ્યુશન ઓરિયન્ટેડ બનાવવાનો છે।
0: વાહ, પણ પછી સોલ્યુશન ઓરિયન્ટેડ બન્યા પછી હું એને ચોક્કસથી મળીશ,
1: ચોક્કસ,
0: કે કેટલો એનાથી શું સુધારો થાય।
1: અને મને એવું લાગે છે કે કદાચ જો હું એને એ બનાવવા પ્રયત્ન કરીશ એની સાથે કદાચ હું પણ સુધરતી જઈશ,
0: આપણે પણ બદલાશું। બરાબર,
1: ચોક્કસ।
0: પરંતુ આપણે બદલાઈએ, આપણી સાથેના બીજા નાનું બાળક છે એટલે તું એને બદલી શકે, પણ તારા પતિને ન બદલી શકે, એના સ્વભાવને ન બદલી શકે। એવા અનેક લોકો હોય છે આપણી આસપાસ જેને આપણે બદલી શકતા નથી। જેમ કે તમારા જે ઘરમાં કામ કરવા આવતા હોય, જે બેન આવતા હોય, એ જ રીતે કામ કરવાના છે, કારણ કે એ તમારા એકલાના ઘરે કામ નથી કરતા, એ સોસાયટીના અનેક ઘરોમાં કામ કરે છે, અને દરેકના જગ્યાએ કામ કરતી વખતે દરેક વ્યક્તિના સ્વભાવ અલગ હોય છે, અને એના ઘરમાં જે રહેતા હોય છે એના સ્વભાવ, એટલે આટલા બધા સ્વભાવના લોકો સાથે જ્યારે કામ કરવું પડે, ઓફિસમાં તમે જ્યારે કામ કરતા હો, તમારા કલીગ હોય, અને હું તો 13-15 આરજેની સાથે કામ કરું છું।
1: યસ,
0: બરાબર ને? આ 15-15 જે મારા આરજે છે ને એ એક સે બઢકર એક છે, અને હા, આ લોકો મને શીખવાડે છે, હું એ લોકોને શીખવાડતી નથી, એટલે મારે આ લોકો પાસે ઘણું બધું શીખવા મળે છે મને, બરાબર ને? તો આ 15-15 જે આરજે છે એ દરેકના સ્વભાવ જુદા છે, દરેકની કાર્યક્રમ કરવાની રીત જુદી છે, દરેકની આઈડેન્ટિટી જુદી છે, અને દરેક માત્ર અહીં કામ નથી કરતા, બીજી જગ્યાએ પણ કામ કરે છે, ફ્રીલાન્સર તરીકે કામ કરે છે, એટલે કોણ કયા વાતાવરણમાંથી આવ્યું છે, અને ત્યાં આગળ જો વાતાવરણ જો ગરમ હોય, ત્યાં કોઈ ગુસ્સો હોય, તો એ ગુસ્સો આપણા પર ઉતરી પણ શકે, પરંતુ આપણને એનો સ્વભાવ ખબર છે કે આ વ્યક્તિ રોજ ગુસ્સે નથી થતી, આજે ગુસ્સે થઈ રહી છે, તો એની પાછળ કંઈક એવું કારણ, કંઈક એવી પરિસ્થિતિ, સંજોગ બન્યો હશે, તો આપણે એનું સોલ્યુશન લાવવું જોઈએ, એનું સમાધાન લાવવું જોઈએ।
1: ચોક્કસથી, એટલે એમ કહી શકાય કે આપણી આસપાસ તો દરેક ઘડીએ જુદા જુદા વ્યક્તિઓ હશે, અને કદાચ તમે કીધું એમ એકના એક વ્યક્તિ પણ હોય, પણ દરરોજ અલગ અલગ પરિસ્થિતિમાં હશે, દરરોજ અલગ અલગ મૂડમાં હશે, તો એની સામે ફરિયાદ કરવા કરતાં તેનું સોલ્યુશન લાવીએ।
0: અને અત્યારે આપણે સોલ્યુશન લાવીએ એ પહેલા ગીત સાંભળીએ।
1: યસ, તો ચાલો જતીનભાઈની ફરમાઈશનું સૌમિલ મુનશી તથા આરતી મુનશીના સ્વરમાં આ ગીત।

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड पर कार्यक्रम गीत गुर्जरी। मुग्धा, आपणे हमेशा कहता होईए ने केटली बधी मोंघवारी वधी गई छे, गैस नो भाव केटलो बधो वधी गयो छे, आ देश कई रीते चाली रह्यो छे, देश कई दिशामां जई रह्यो छे,
1: देश दुनिया पॉलिटिक्स आ बधानी फरियाद तो तमने आम ઘરે ઘરે ચોરે ચૌટે મળી જશે,
0: મળી જાય છે ને
1: ચોક્કસ।
0: એવી જ રીતે ફિલ્મોની વાતો પણ આપણે ચોરે ચોટે કરતા હોઈએ છે
1: ચોક્કસ,
0: પરંતુ આપણા ઘરમાં કેટલા બધા પ્રોબ્લેમ્સ છે, દરેકના સ્વભાવ જુદા છે,
1: હા
0: ત્યાં આપણે એડજસ્ટ કરી લેતા હોઈએ છે,
1: હા કારણ કે એ તો ઘર છે ને,
0: હા પણ દેશ પણ આપણું ઘર જ છે ને,
1: એ તો છે
0: પણ ત્યાં આપણે ફરિયાદ કરીએ છીએ,
1: હા
0: આ નથી મળતું, પેલું નથી મળતું, મારો આ હક નથી, મારી આ ફરજ છે, તો ભૂલી જઈએ। પરંતુ જ્યારે દેશ માટે ઊભા થવાની વાત આવે ત્યારે આપણે એક પગ પાછળ લઈ લેતા હોઈએ છીએ અને ઘરમાં જુદા જુદા સ્વભાવના લોકો સાથે આપણે એડજસ્ટ કરતા જ હોઈએ છીએ અને હંમેશા ફરિયાદો હોય અને ફરિયાદો ઘણી વખત જ્યારે ઝઘડા થાય ને ત્યારે બધી ફરિયાદો એક સાથે નીકળે છે, એટલે 5 વર્ષ પહેલાં તમે શું કીધું હતું ને એ પણ નીકળે અને 5 વર્ષ પહેલાનું વાક્ય હજી સુધી મગજમાં સ્ટોર છે અને એ જ શબ્દો અત્યારે એ બોલીને તમને બતાવશે કે 5 વર્ષ પહેલાં તે મને આ વાક્ય કહ્યું હતું। અરે પણ એને ડિલીટ મારો ને,
1: મેમરી આમાં છે ને, એ વાત એ છે ને કે તરબેન આપણે જેમ મોબાઈલમાં તો જેમ બહુ બધા જ્યારે સ્ટોરેજ ફૂલ થઈ જાય તો આપણને વોર્નિંગ આવે સ્ટોરેજ ફૂલ સ્ટોરેજ ફૂલ, આ મગજનો પ્રોબ્લેમ એ છે ને કે એમાં સ્ટોરેજ ફૂલની વોર્નિંગ નથી આવતી, એટલે જ્યારે સ્ટોરેજ ફૂલ થાય ને ત્યારે ખાલી બ્લાસ્ટ જ થાય એવું છે આપણા મગજનું।
0: તો હવે એ બ્લાસ્ટ ન થાય જો તમે એનું સોલ્યુશન ત્યાં એ જ ઘડીએ લઈ આવો, એટલે જે વખતે જે વસ્તુ બોલાય ને એ જ વસ્તુ ત્યાં ને ત્યાં ક્લિયર કરી દો।
1: ચલો આજથી એક નવી શીખ કે ફરિયાદ કરતા કરવાની પણ ત્યારે ને ત્યારે તેનું સોલ્યુશન પણ
0: જણાવી દેવાનું।
1: યસ,
0: સાંભળી એક સરસ મજાનું ગીત,
1: ચલો આશા ભોસલે તથા મહેન્દ્ર કપૂરના સ્વરમાં આ ગીત।

0: फरियाद आवजो पण फरियाद नहीं करता।
1: क्या बात है,
0: है ने? એટલે આપણે મળતા રહીએ પરંતુ ફરિયાદ વગર। અને હા, પ્રોબ્લેમ તો આવવાના જ, લાઈફ છે ને, એટલે પ્રોબ્લેમ તો આવવાના જ, દરેકે ડગલે ને પગલે પ્રોબ્લેમ્સ તો હોય જ, પરંતુ જ્યારે પણ પ્રોબ્લેમ્સ આવે છે ને એની સાથે એનું સોલ્યુશન હોય જ। આ પ્રોબ્લેમ પહેલાં કોઈકના જીવનમાં તો ક્યારેક ને ક્યારેક આવી ગયો હોય, માત્ર નજર ફેરવવાની જરૂર છે। જ્યારે બધા જ દરવાજા બંધ થાય ને ત્યારે એક બારી ખુલ્લી હોય છે, અને આ બારી એ સોલ્યુશનની બારી હોય છે।
1: યસ, એકદમ સાચી વાત। એટલે આંખ અને કાન ખુલ્લા રાખીને જો જોઈશું ને તો સોલ્યુશન કદાચ આપણને સામે જ દેખાશે, એવું કહી શકાય?
0: બરાબર। તો બસ આ જ વાત સાથે અત્યારે મને તરુલતા કરોડિયાને
1: અને મને મુક્તા મારુને
0: આપો રજા, ફરી મળીશું વચન સાથે। નમસ્કાર, 4 વાગે આપ સાંભળશો સમાચાર। પરંતુ હા મુક્તા, જવા પહેલા આપણા શ્રોતા મિત્રોના નામ તો જણાવી દો
1: બસ। અને આ એક ફરમાઈશ છે મનીષભાઈની, જે આપણે પૂરી કરવા જઈ રહ્યા છીએ કિશોર કુમારના સ્વરમાં ગીતથી।
0: અને બીજા આપણા જે લિસનર્સે ફોન કર્યા હતા એમના નામ?
1: યસ, રમેશભાઈ અને જતીનભાઈ, આ બંનેની ફરમાઈશ આપણે સંભળાવી દીધી અને હવે વારો છે મનીષભાઈની ફરમાઈશનો।
0: ચોક્કસ, તો અત્યારે રજા લઈએ આ ગીત સાથે।